0: ફહે ફુરતમ ફહરુ મરુ મેનુઈ મારુ નુએ દેમી થિબેને બયકુ ખમગા આહરે મેન નુએ હિયે આદિ આઝાબુ લિબેને બયકુ ખમગા આહરે મેન નુઅમુ
1: ઇન હાઝા લહુઅલ ફૌઝુલ અઝીમ
0: હમકશવરુ બોડુવેગિંવા નસીબ લિબમકી મીઈ ખં કશવરે
1: لمثل هذا فليعمل العاملون
0: عمل كرا ميهو مفدا كنت لبغت متكا عمل كرا هشكمه
1: أذلك خير نزلا أم شجرة الزقوم
0: ضيافتك غتم ملي اتن هي نواتا زقوم غسيه
1: إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِلظَّالِمِينَ
0: هَمَا كَشَوَرُمْ أَنِيَا وَرِنَّنْوَيْ امْتِحَانِكْ هَمْغَاتِ مَنْ رَسْكَلَانْجِ اِقْ غَسْلِ وِيمِهِ